0: લગાડવાનો સંદેશ દીધો છે આ પર્યાવરણનો, કે એક રાષ્ટ્રની સાયકલ યાત્રા લઈ નીકળીને પૂરે ભારતમાં પૌધા લગાડવાનો સંદેશ દે રહ્યો કે નરપશુ નામ કલાડકા કોઈ.
1: તો આપ કિતા પૌધા લગા દિયા?
0: અભી તક લગભગ 2.5 લાખ રે આસપાસ લગા દિયા હું, પૂર સાયકલ યાત્રા મેં 80,000 પૌધા લગાયા.
1: અચ્છા, તો ફિર આપ જગા પૌધા વગેરે એકઠું ખરીદતા?
0: મેં જ્યાં ભી રોકતા થા મેરે મિલને વાલા ઉનકો આગ્રહ કરતા થા, મેરે યુવતી સે રોજ કો મેરે કો જ્યાદા ની 4-5 પૌધે ચાહીએ, તો જે રોકતો હોતી કોશિશ કરતો પ્રાઇમરી સ્કૂલ માં લગાવ. એક આપણે કહેવત હે કે કાચો લો હે ને, કાચો લો તો જી ચાંજો ઢાળે હગો બે, આ લો પકડે બાદ નો તૂટે હો લેકિન ઢાળે કો નહીં.
1: સહી બાત હે.
0: તો પૂરી કોશિશ કી મેં પ્રાઇમરી સ્કૂલ પૌધા લગાવ તાકી છોટા બચ્ચા મારે ઈ સંદેશ ગ્રહણ કરે ઓર આગે બધા સંદેશ નો.
1: તો જીકડે આપ સગલો એ સબ કામ કર રહ્યા, તો આપને કદી થકાન યા નહીં લાગ્યો કે નહીં જીવન મેં ઓર ભી બહુત કુછ કરવા વાસ્તે હૈ યા જીવન યાપન ક્યાં કરા અગર એ સબ કામ મેં વ્યસ્ત રહ્યો તો?
0: નહીં, યાત્રા એક નહીં કારણ, યાત્રા કા કારણ નહીં હૈ. મેં શરૂઆત રોજ રૂ રેગ્યુલર 15 સાલ માં જો અગર પર્યાવરણ ની જીસ કોઈ ગતિવિધિ નહીં હોય ની, ઉ દિન થોડો અજીબ લાગે, મતલબ ચહેરો ઉતરોડો ઘસેંગો લાગે, આ તમે કી બેઠો માયુસ માયુસ. જેકે અગર કોણ કરો ને ઉગર બાલ ઓટોમેટિક એનર્જી આ જાય બોડી માં, તાકાત મહેસૂસ હો જાય કે અચ્છા કામ કિયા તો ખુશી મિલી મુજે.
1: તો આપ ઇતની જગ્યા ઘૂમને ગયા તો બહુત સારા લોગ ભી આપને આપને મિલ્યા વાલા?
0: ખૂબ મિલ્યા. દેખો
1: તો મને કઈ પ્રતિક્રિયા રહી છે
0: લોકો રહી, પ્રતિક્રિયા બઢિયા ભી રહી ઓર બઢિયા નહીં ભી રહી. જે લોકો નો એ ચીજ ઇન્ટરેસ્ટ નહીં હે, રુચિ નહીં હે, કે નો રુચિ અગર પૈસે કમાણ વાળે માં હોય, અગર પૈસે કમાણ વાળે કો અગર પૈસે ગવાને વાળા ચાર આય તો ઉસકો અચ્છા લગેગા નહીં. જે પર્યાવરણ માં કલ્ચર માં સંસ્કૃતિ માં પ્રકૃતિ પ્રતિ પ્રેમ હે, બઢિયા લાગે કે બડે અચ્છો કામ કરે, હોસલો અફઝાઈ કરતા, રોકણે વ્યવસ્થા કરતા, પૌધા ઉપલબ્ધ કરવાતા, વેલકમ અચ્છો કરતા.
1: તો આપ ઇતની લંબી સાયકલ યાત્રા કરી તો એને કારણે આપને કોઈ પુરસ્કાર વગેરે ભી મળ્યા?
0: પુરસ્કાર કુછ નહીં. દેખો દીદી, મેને યાત્રા નહીં કી, સિર્ફ મેને 2.5 લાખ પ્લાન્ટેશન કિયા, ઉસમેં 70% સક્સેસફુલ આજ કે ડેટ મેં પેડ બન ગયે. લગભગ રાજસ્થાન કા એસા કોઈ કાર્ય નહીં જિસકે અંદર મેરા પૌધારોપણ નહીં કિયા હુઆ હૈ. ઘૂમ ઘૂમ કે પૌધે લગાતા થા મેં, ઓર વર્લ્ડ કી સબસે બડી પિમ્પલ વાટિકા હૈ ના વો મેરે પાસ. એક જગ્યા પે 1400 પિમ્પલ. લોક કહેતે હૈ કે 25મી રાજસ્થાન મેં પેડ પૌધે નહીં લગતે, મેને પહાડી ક્ષેત્ર મેં 1400 પિમ્પલ લગાયે એક જગ્યા.

આ જાણકારી દીની. વે કહ્યું કે બેંક ચાલુ માલી સાલ સારું સકલ ઘરેલુ ઉત્પાદ જીડીપી માં બઢોતરી રી રેટ પહેલી રી 6.9% ઘટાર 6.6% કરણરો ફેસલો કિન્નો. આરબીઆઈ અનિવાસી ભારતીયા ભારતરા પ્રવાસી નાગરિકા અર દૂજા પાત્ર વિદેશી નિવેશકા સારો ઇક્વિટી બજાર માં નિવેશ રા મોકા ઈ બધાયા હે. સરકારી દૂજા દેશા રા સંસ્થાગત નિવેશકા ને સરકારી શેરા માથે ભેવણ વાળા પૂંજીગત ફાયદા માથે ટેક્સ માં છૂટ દીની હે. દેશમાં પોલિમર આધારિત નોટ ચલાવણ રા પ્રસ્તાવ માથે વિચાર કર્યો જા રહ્યો હે. ભારતીય રિઝર્વ બેંક રા ગવર્નર સંજય મલ્હોત્રા બતાયો કે દેશ રા ન્યારા ન્યારા હલકાઓ બેંકા રી શાખામાં અર એટીએમ માં નોટા રી કમી રી શિકાયતા મિલી હી. શ્રી મલ્હોત્રા બતાયો કે બેંક કને જરૂરી તાદાદ માં નકદી મોજૂદ હૈ અર ઇનરી કમી તુરત પૂરી કરતી જાવેલા. રાજ્યસભા રા દ્વિવાર્ષિક ચુનાવ રા તહેત રાજ્યો 3 સીટા માથે વેવણ વાળા ચુનાવ બાબત કોંગ્રેસ રા ઉમેદવાર નીરજ ડાંગી આજ પરચો દાખિલ કિન્નો. વે વિધાનસભા ભવન માં ચુનાવ અધિકારી ભારત ભૂષણ શર્મા સામે નામ પાનો ભર્યો. એ બગત રાજ્ય રા પહેલી વાળા મુખ્યમંત્રી અશોક ગહેલોત વિધાનસભા માં વિપક્ષ રા નેતા ટીકારામ જુલી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા અર વિધાનસભા માં કોંગ્રેસ રા મુખ્ય સચેતક રફીક ખાન સમેત કઈ આલા નેતા મોજૂદ હા. કોંગ્રેસ નીરજ ડાંગીરી ઉમેદવારી ને પાર્ટી રા સામાજિક પ્રતિનિધિત્વ

રાજસ્થાની લોક ગીતાર લોક ભજનારો ઓહે ફરમાઇશી કાર્યક્રમ ઓર આપરે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ ઓ ઈમેલ આયો હે ગંગા સિંહ કા ખેડા ભીમસાગર સુજાનગઢ સુન લખ્યો હે મદન સિંહ રાઠોડ અર આણા સગડા ઘરવાળા ઇન કાર્યક્રમ મુજબ ઈમેલ અર કાગદ લિખર આપરી ફરમાઇશ જકા શ્રોતા સુનની ચાઈ માણા નામ હે રમેશ ચંદ્ર ચૌહાન મોહની ચૌહાન કલ્પિત ચૌહાન બેબી ગરવી અર આણા ઘરાળા માને ઈમેલ ભેજ્યો હે કુડી હાઉસિંગ બોર્ડ સુ સાદુલ શહેર સુ ઓમ પ્રકાશ ચૌહાન મનુ પ્રકાશ શિવ પ્રકાશ અર વેદ પ્રકાશ ચૌહાન ઓ ઈમેલ આયો હે ગાંવ કુંદનપુરા બાડમેર સુ જગદીશ સુમરા મોહનલાલ નરેશ કુમાર નિંબારામ અર આણા સગલા ઘરવાળા તહેસીલ શિવ બાડમેર સુ બાબુરામ જયપાલ ઓ કાગદ મણે કને આયો હે ગાંવ તાપુ તહેસીલ ઓસિયા સુ લખ્યો હે સંતોકારામ મેઘવંશી પટકુ ધીરુ અશોક ભાટી કુસુમ ભાટી આરતી એલચી બિદકી ભાટી લાખારામ ભાટી દિલીપ પાર્વતી દિવ્યા અર આણા સગળા ઘરાળા મદનલાલ ઝુરિયા ગજેન્દ્ર શિલ્પા મનપ્રીત હેમલતા ઝુરિયા અર આણા ઘરવાળા માને ઈમેલ ભેજ્યો હે છીડિયા બાવડી જોધપુર આવું ફળોદી શું માને કાગદ લિખે બિકમચંદ ટાટિયા સંતોષ ટાટિયા મનોજ સુરેશ ખુશ્બુ સપના ધની અર મથાણિયા શું ભગરાજ વર્મા બેબી વર્મા હનુમાન મદન અર ગોવિંદ સુથાર આગલો કાગદ આયો હે પહેલા પુલિયા ચોપાસ ની હાઉસિંગ બોર્ડ શું લિખે હે દિનેશ સોડા રુદ્રાક્ષ ભવ્યાંશ રમન સોઢા અર જીતેન્દ્ર સોઢા ગાંવ સિંધડી બાડમેર શું ઈમેલ ભેજ્યો હે ગણેશ તરડ અર આણાસા કાગદ આયો હે ગાંવ ચેનપુરા તહેસીલ ધોરીમીના બાડમેર શું જગદીશ ભારતી વિજેશ ભારતી નરે

0: રાજસ્થાની લોક ગીતાર લોક ભજનારો ઓહે ફરમાઈશી કાર્યક્રમ ઓર આપણે સાથે આપણો સાથી ગુરવિંદર બિશ્નોઈ
1: ગાંવ અરણિયાલી તહેસીલ ધોરીમીના બાડમેર શું ફરસારામ ખત્રી ભવાનીશંકર ખત્રી પંકજ ખત્રી રેખા નિર્મા કિરણ શારદા ખત્રી ભાગ્યશ્રી હાર્દિક ખત્રી સૂરજદેવી અર આણો સગળો પરિવાર
0: ગાંવ નારવા ઇન્દ્રો કા સુ નરપતલાલ સોની શિવમ અર વૈશાલી રાજુરામ સેન પદ્મા સેન પ્રતિજ્ઞા સેન અર રામનિવાસ સેન માને કાગદ લિખ્યો હે ખારા બેરા ભીમાવતા લુણી સુ
2: આગલો કાગદ આયો હે ગાંવ ગુડા વિષ્ણુયાન સુ લિખ્યો હે જવરીલાલ બેરવાલ ફગલુરામ માંજુ છોગારામ બેરવાલ ભાનારામ બેરવાલ જેતારામ વિષ્ણુ અનોપ સોહની મમતા સરિતા દિવ્યાંશી દીપુ ચીકુ કિટુ

રાજસ્થાની લોક ગીતાર લોક ભજનારો ઓહે ફરમાઇશી કાર્યક્રમ ઓર આપ રે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ ઓ ઈમેલ માણે કન આયો હે સાદુલ શહેર જિલ્લા શ્રી ગંગાનગર સુ લિખણ વાળા હે રામકુમાર રેવાડ